0: મનના કોલ કબલે યો જહાન મનના દો બિલકુલ હામિદ ખાન દો સિટી નઈ કોલ કુડે હું નો ઢેર જ તો મનના કસી કાલ બને છે બલસો કો દેખમ તને ટાઈમ હમ ચુકમ દેખમ દેર સરા અસલામ અલયકુમ
1: વાલેકુમ સલામ તરંગ ચલ તરીક ભાઈ
0: ખેર ખરિયત અલહમદુલ્લાહ ઠીક ઠાક સુ ખબર કે ભાઈ કેમ સેના
1: શકી લવાગરના સબરદીન ખબર કા
0: અચ્છા સબરદીન ખબર કે ભાઈ શકી લવાગરના અલહમદુલિલ્લાહ ઠીક ઠાક પલ બંધ છે
1: શામો
0: બખ્યાલ આગ ખબર કેવી છે બલર મુલાકાત છે કે તરતીબ સર ઓખલે અચ્છા માશાલ્લાહ શા સહી સહી સહી બસ બેહોડે શા ખબર દો
1: ઠીક
0: છો સહી દાદા તો હોય છે ફર્સ્ટ ટાઈમ કોલ દેખડે કે
1: ના
0: ડેરા મને સબરદીન તો કોલ કે યો જહાન બને ઓકે લાફે ડેરા જ્યાં મને ચબુરગામ કીધી કોલ યો જહાન બને સો ગોરી દાખરી કોલ બે બગેના બાત ઉસ મેસેજ પ્રોગ્રામ કે શામિલ હો કસી છે ખાલ બને સો કો દે કમ જના દે અસલામ અલયકુમ વાલેકુમ
1: અસલામ
0: કરી સે પખેર રોગલે કરી સે પ્રોગ્રામ કે દરતા હર કે લે યે
1: મનાના વર જના શુક્રિયા સહ હાલત પે
0: બિલકુલ ખેર ખરિયત કરી સે શય સયાદ શદા ડેર વર સે બાદ હો સહી ના દા ચા ખબર કરી દો
1: હાજી
0: દા ચા ખબર કરી
1: ઇંતજાર
0: પ્રોગ્રામ કે કોલો કે ગઈવાની માં ખબર નહીં આ મને ડેરા ખોજાવો કે મને છે
1: મડાઈ ફોડેલી
0: સહી સહી બિલકુલ કરી સાહેબ સરંગ નુર સહી
1: કરાલ્લા
0: બિલકુલ ઠીક ઠાક અલહમદુલ્લા માશાલ્લાહ કરી સાહેબ ખુદે બ્યાજ ચુકમ દે કરા ડેટ ટોપ બને માશાલ્લાહ રવોન દાય
1: મહેનત કસ્ટમર મુકમ્મલ મસલસલ તીસરી બાર નંબર دا غوشي د مو جیت نه دا مو وینر نه دا ان شاء الله دا دوه ټول مو سره په دې کې شریک دي دا اعزاز د مو د کرکټر سیم اسپیشل د امبيري کې خلکو ټول مو سره په دې کې شریک دي او چې کله ان شاء الله دا خپل اعزاز وصول کا هټرک مکمل شي ان شاء الله دوی ته به یو اسپیشل ټیکټ چي دا هغه بیا لګو
0: جی
1: مو خپل سوچ دا چې من ان شاء الله دا کوم زون ته ټارګټ دانی ولاو چې مو څو کپنه پورا شي ان شاء الله بس بزا ډیری دي اوس الحمد للہ سو کپنے میں پورا دی مو لکی سے کم کسٹمر دی اگو چکن سیل دا او مسلسل اس پروڈکٹ سے بار بار رسی نو اگو مو تا دان دزا لگی چا غیتی منے پسو منے اکتفا ما کا واپس مزال والا
0: اچھا ماشاءاللہ زبردست جی
1: نو ماشاءاللہ تا ونا میکو پنے بو شوی دی رونی دی انشاءاللہ نور بہ ہز دی دی اوینا علاوہ چکیما پرونا تو سرا ایوا کیما کاتمو نمبر دینا غوستانا
0: جی
1: مو زمو سره رابطہ واخ کړه د آرډر

14 યુધાવી છે, બધે પ્રોડક્ટ છે, હાલી કૂપન મેં લાવી છે, કચેરે હાલી કૂપન તો છે, તમે લાવશો આખા ડાકે દુકાન દૂર થાય પાસ છે, પલ્લા કી ડ્રા છે, યુ બહેતરીન વર્ડ ઓક્ષલાય એનામ તો છે, તા ઉજી ઓ તો છે, દેખશલી એનામ હકદાર જોડશે. દે સારા પલ મેઝબાન આરજે શહીદ ખાન તા હવેર કે ઇજાઝત સાબુ વો બજુ બ્યાદે તુસે બખિદમત છે હાજરી છી દલોઈ.